સ્ત્રોતમાં મહિલા શિક્ષિત આવશ્યકતા સંબંધી સૂચના. ઇસ ગારમાં માધ્યમિક વિદ્યાલયમાં ક્લાસરૂમ્સ ઇન ધ ક્લાઉડ મિસાલ કો અનુદાન દ્વારા તલબ ભત્તા ઉપલબ્ધ કરાવણી કરી નીચે સ્ત્રોતમાં પ્રાથમિક તૃતીય તહ મહિલા શિક્ષિત આવશ્યક ભાઈ કહુદા વિધાયિકા યોગ્યતા ભૂમિકા ઇચ્છુક ઉમેદવારો દ્વારા રૂપપૂર્વક દરખાસ્ત આહવાન કરી છે. વાત મહિલા શિક્ષક તહ પ્રાથમિક તૃતીય વર્ષ સંખ્યા એક જણા પ્રાપ્ત કિસિંગ નિજી સ્ત્રોત સીઆઈટીસી દ્વારા પ્રાપ્ત અનુદાન દ્વારા તલબ ભત્તા ખાણી કરી આવશ્યક ન્યૂનતમ યોગ્યતા કંપનીમાં કક્ષા 12 વા સુસરહ ઉત્તીર્ણ ગરેકો અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક તહમાં કક્ષા શિક્ષણ ગર્ન સક્ષમ 18 વર્ષ પૂરા ભઈ 40 વર્ષ ન લાગેકો નેપાલી મહિલા નાગરિક હુનુપર્ને છ. શિક્ષણ અધ્યાપન અનુમતિ પત્ર અનિવાર્ય છૈન. નિવેદન દિએપછી સંસ્થા તથા વિદ્યાલયને તૈયાર ગરેકો એપ્લિકેશન ફોર્મ અનિવાર્ય રૂપમાં ભર્નુપર્ને છ. સાથી ઉક્ત ફારમલાઈ આધાર માની છનોટ ગરીએકો નિવેદનલાઈ માત્ર છનોટ પ્રક્રિયામાં સામેલ ગરીનેછ. તલબ ભત્તા તથા સેવા શર્ત નેપાલ સરકારની પ્રાથમિક તહકા શિક્ષકલાઈ ટોકી બમોજીમ તલબ ભત્તા તથા સંસ્થાકો નિયમ અનુસાર અન્ય સેવા સુવિધા ઉપલબ્ધ કરાવનેછ. સાથી વિદ્યાલય તથા સંસ્થાલે ટોકી બમોજીમ સેવા શર્તકા અધીનમાં જિમ્મેવાર વહન કરુપર્નેછ. દરખાસ્ત દિને અંતિમ નીતિ એહી જેઠ 13 ગતે દિવસે 4 બજે સમ્મ. સંપર્ક નીતિ સ્થાન એહી જેઠ 14 ગતે પીહન 11 બજેથી દિવસે 2 બજે સમ્મ. ગરમા માપી કરમા પરીક્ષા નીતિ સ્થાન સંપર્ક નીતિકો ધન જાણકારી કરાયને છ. પાઠ્યક્રમ પ્રાથમિક તહકો પાઠ્યક્રમમાં આધારિત રહે કાચુર ઇન ધ ક્લાઉડ સ્મિતા સંસ્થા તથા વિદ્યાલયનું નિર્માણ કરેકો પ્રશ્નપત્રકો આધારમાં હુને છ. પરીક્ષાકો કિસિમ લિખિત પ્રયોગાત્મક એવં કક્ષા અવલોકન તથા મૌખિક પરીક્ષાકો સાથે સંસ્થાકો નિયમન થપ મૂલ્યાંકનકો સાધન સમિત પ્રયોગ હુન સકે છ. તર લિખિત ચરણ પાર ગરનેલાઈ માત્ર અન્ય ચરણમાં સમાવેશ કરાયને છ. દરખાસ્ત દસ્તુર 1005 પ્રસ્તુતતા મૂલ્ય કરી આવશ્યક કાગજાતહરૂ એફએ ર એસએલસીદેખી માસિકા યોગ્યતા પ્રમાણપત્ર નાગરિકતા અનુભવ ભય સુકુ પ્રમાણપત્રકો ફોટોકપી ત્રીજો પ્રતિ. દરખાસ્ત વિદ્યાલયમાં સીસી દર્તા ગણવા ગારમાસ 2019 @gmail.com ઇમેલ કરી પણ પઠાવન સકે છ. થપ જાણકારીકો લાગે સંપર્ક નંબર પ્રધાન અધ્યાપક દિનેશ સિંહવાન 98 92 96 53. સંસ્થા પ્રતિનિધિ ડિરેક્ટર ઓફ પાર્ટનરશીપ એન્ડ ગવર્નન્સ શાંતિ સંસ્થા 98 51 18 73 79. સંસ્થા પ્રતિનિધિ એજ્યુકેશન સેક્રેટરી લીડર શ્રી તામાંગ 98 51 17 43 81. શ્રી ગારમા માધ્યમિક વિદ્યાલય શ્રી તુકુંડ નગરપાલિકા સાથ શ્રી મુખુંડો.

સંસ્કૃતમાં મહિલા શિક્ષિત અવસિકા સંબંધી સૂચના. ઇસ ગારમાં માધ્યમિક વિદ્યાલયમાં ક્લાસરૂમ્સ ઇન ધ ક્લાઉડ નિશાલ્કો અનુદાન દ્વારા તલબ ભત્તા ઉપલબ્ધ કરાવને ગરી નિજી સ્રોતમાં પ્રાથમિક તૃતીય તહ મહિલા શિક્ષક આવશ્યક ભએકો હુંદા વિહાયિકા યોગ્યતા પુગેકા ઇચ્છુક ઉમેદવારહરૂબાટ રીતપૂર્વક દરખાસ્ત આહ્વાન ગરીન્છ. વાટ મહિલા શિક્ષક તહ પ્રાથમિક તૃતીય વ સંખ્યા એક જણા પાત્ર કિસિમ નિજી સ્રોત સીઆઈટીસી દ્વારા પ્રાપ્ત અનુદાન દ્વારા તલબ ભત્તા ખાને ગરી આવશ્યક ન્યૂનતમ યોગ્યતા કમતીમાં કક્ષા બાર વા સુસરહ ઉત્તીર્ણ ગરેકો અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક તહમાં કક્ષા શિક્ષણ ગર્ન સક્ષમ 18 વર્ષ પૂરા ભઈ 40 વર્ષ નમાગેકો નેપાલી મહિલા નાગરિક હુનુપર્ને છ. શિક્ષણ અધ્યાપન અનુમતિ પત્ર અનિવાર્ય છૈન. નિવેદન દિએપછિ સંસ્થા તથા વિદ્યાલયને તૈયાર ગરેકો એપ્લિકેશન ફર્મ અનિવાર્ય રૂપમાં ભર્નુપર્ને છ. સાથે ઉક્ત ફારમલાઈ આધાર માની છનોટ ગરિએકો નિવેદનલાઈ માત્ર છનોટ પ્રક્રિયામાં સામેલ ગરિનેછ. તલબ ભત્તા તથા સેવા શર્ત નેપાલ સરકારની પ્રાથમિક તહકા શિક્ષકલાઈ તોકી બમોજીમ તલબ ભત્તા તથા સંસ્થાકો નિયમ અનુસાર અન્ય સેવા સુવિધા ઉપલબ્ધ કરાઇનેછ. સાથે વિદ્યાલય તથા સંસ્થાલે તોકી બમોજીમ સેવા શર્તકા અધીનમાં જિમ્મેવાર વહન ગર્નુપર્નેછ. દરખાસ્ત દિને અંતિમ મિતિ એહી જેઠ 13 ગતે દિવસો 4 બજેસમ્મ. સંપર્ક મિતિ સ્થાન એહી જેઠ 14 ગતે બિહાન 11 બજેદેખી દિવસો 2 બજેસમ્મ. ગારમા માપી કારમાં પરીક્ષા મિતિ સ્થાન સંપર્ક મિતિકો ધૂન જાણકારી કરાઇનેછ. પાઠ્યક્રમ પ્રાથમિક તહકો પાઠ્યક્રમમાં આધારિત રહે કાસુર ઇન ધ ક્લાઉડ્સ નેપાલ સંસ્થા તથા વિદ્યાલયને નિર્માણ ગરેકો પ્રશ્નપત્રકો આધારમાં હુનેછ. પરીક્ષાકો કિસિમ લિખિત પ્રયોગાત્મક એવં કક્ષા અવલોકન તથા મૌખિક પરીક્ષાકો સાથે સંસ્થાકો નિયમ અનુસાર થપ મૂલ્યાંકનકો સાધન શ્રમિક પ્રયોગ હુન સક્નેછ. તર લિખિત ચરણ પાર ગર્નેલાઈ માત્ર અન્ય ચરણમાં સમાવેશ કરાઇનેછ. દરખાસ્ત દસ્તુર 1005 પ્રસિદ્ધતા નહોઈ ગરી. આવશ્યકતા કાગજાતહરૂ એસઇ ર એસએલસી દેખી માસિકા યોગ્યતા પ્રમાણપત્ર નાગરિકતા અનુભવ ભઈ તોકો પ્રમાણપત્રકો ફોટોકપી દૂધો પ્રતિ. દરખાસ્ત વિદ્યાલયમાં સુધી તથા ગણવા ગારમા 2019 @gmail.com ઇમેલ ગરેર પણ પઠાઉન સકિનેછ. થપ જાણકારીકો લાગે સંપર્ક નંબર પ્રધાન અધ્યાપક વિનોદ સિંહ તામાંગ 9842996653. સંસ્થા પ્રતિનિધિ ડિરેક્ટર ઓફ પાર્ટનરશીપ એન્ડ ગવર્નન્સ શાંતિ શિલ્પા 9851183785. સંસ્થા પ્રતિનિધિ એજ્યુકેશન સપોર્ટર લીડર છિરીંગ તામાંગ 9851173381. શ્રી ગારમા માધ્યમિક વિદ્યાલય શ્રી તુકુંડા નગરપાલિકા સાસુ.